સંપ્રદાય અનુસાર ધોરણ નથી. અનુભવી પક્ષીધન જાતિ એકદમ શાંતિપૂર્વક જીવતી. ઘોડા જાતિ ની આગો હોકરને અત્યારે સમુદ્ર પાડી દીધી. આ જાતિ મને ઘણી અશાંતિ મૂકવાનો વાસ્તવિક ઇતિહાસ અંગ્રેજી ભાષામાં લેખિત પાઠ્ય પુસ્તક અંગ્રેજી પ્રસંગ સુશ્રી ભાવનગર જે રૂપે સમજી નથી. રાજા